ખલેગફાનુગે વેરિ રસકલાંગે ફોતું ખલેગફાન વહી કુરવિ તકેતિ કિયવા વિદાલુ આશે એકલાંગે ખલીમા ફુળુ તક બદલુ ગેનવેને એકક વિસનુએ અદિ એકલાંગે ફિયવા એહિયં ઇદિ એમ્બુરી વડા ગન્નવાને ફરાતે ખલેગફાનક ફેની વડે નુગન્નવાને તે.

ખલેગફાનુ કે વેરી રસકલા અંગે ફોતું ખલેગફાન વહી કુરવી તકેતી કિયવા વિદાળ વાશે એકલાંગે ખાલી મફળુ તક બદલુ ગેનવેને એકક વિસ નોય અધિ એકલાંગે ફિયવા એહિયં ઇદી એમ્બુરી વડા ગણવાને ફરાતે ખલેગફાન ક ફેની વડે નુગણવાને તે

0: كل أمر سلام هي حتى مطلع الفجر صدق الله العظيم.
1: تيسبي كيرتي غوروان كيبو ગાડી મિહારો હેક ગાડી 30 નો મિનિટ 30 નો સેકન્ડ તમે દિવહી રાજ્ય ગાડી.